વૃત અને નાનક કરતે કે તે વેશ. તો સબ કુછ સૂરજ કરકે, સબ કુછ પરમાત્મા કરકે, પરમાત્મા ફિર જીવ આત્મા એ કિરણ, ફિર મન પ્રકાશ, ફિર એ તન જિથે પ્રકાશ પહેરે તેરે. તો મેં અર્જ કર રહ્યા સી તારકિક એ કહેને ને તન મેં લે, મન મેં લે. અસી નહીં મન સકદે કે જીવ આત્મા મેલી નહીં આવી, મેલી હૈ જીવ આત્મા મેલી હૈ. તો ફિર ઉસ પરમાત્મા નું ભી બેદાગ કહેણ દી લોડ નહીં, ગ્રહણ સૂરજ નું ભી લગતા. બડી વડી તર્ક હૈ, એ ભી મેં અર્જ કરતી, બહુત પ્રબલ દલીલ હૈ. મેં સંકોચ નાલ કહે રહ્યા, ક્યુંકિ એક સજ્જન મેનું બડી કિરણા નાલ કહે રહ્યા ભાઈ તુહાનું એ વામ માર્ગિયા દે ગ્રંથ પઢન દી કી લોડ સી, થાનું રિષિ વાતસાયન નું પઢન દી કી લોડ સી. મેં આખ્યા પુરખા, પરમાત્મા ને બગીચે જ બડે ફૂલ બનાવે, બડે ફૂલ બનાવે, હર એક દી અપની અપની મહેક, હર એક દી અપની અપની ખુશબુ. મહાન હોવેગા કમલ, પર ચવેલી ભી ઘટ લઈ. મહાન હોવેગા ગુલાબ, પર ગેંદે દી ભી અપની ગલ, ઓદી ભી અપની ગલ. મેં કે મેં સંકોચી દિમાગ દા બંદા ઈ નહીં, કતઈ નહીં. હવા સારી જગા તે જાંદી હૈ, તે હુણ સાનું છૂ લેયા, તે હુણ એનું આખી હુણ તું મુસલમાન નું ના છૂવે, તે જે મુસલમાન નું છૂ કે આ રહી હૈ ફિર સાનું ના છૂવે, તો સબનું છૂંદી. સૂરજ દા ચાનણા સાર્યા દે ઘરાં ચ જાંદા હૈ, સાર્યા દે ઘરાં ચ જાંદા હૈ. બારિશ જદ હોંદી હૈ તો બારિશ એ થોડી સોચદી હૈ સંત દે ઘર દે તે બારિશ કરની હૈ, દૂજિયાં દે ઘર દે ચ નહીં. સબ જગ્હા હોંદી, ટોયાં તે આઉંદી હૈ, ટિબિયાં તે આઉંદી હૈ, મરુથલ તે આઉંદી હૈ, જંગલાં દે ચ આઉંદી હૈ, શહેરાં ચ આઉંદી હૈ, પહાડાં તે આઉંદી. પરમાત્મા સર્વ સાંજા હૈ, સર્વ સાંજે નાલ સંકીર્ણ દિમાગ છોટા દિલ સંબંધિત નહીં હો સકે, નહીં હો સકે. તસ ભી બંદે નું મેં ધાર્મિક મનતા હી નહીં આઉંદા, તંગ દિલ નું મેં ધાર્મિક મનતા હી નહીં આઉંદા. મેં તે દેખના સિખ દી સિખ નાલ નફરત કરના. ખૈર મુખ્તસર જો મેં અર્જ કર, વામ માર્ગે કહેને સી બેદાગ નહીં મનદે પરમાત્મા નું. તન મૈલ હૈ તે મન મૈલ હૈ, એ સારે તસલીમ કર દેને. તે જે મન મૈલ હૈ તે જીવ આત્મા કિથો નિર્મલ હો ગઈ, ઓ ભી મૈલી. જીવ આત્મા મૈલી હૈ તો ફિર પરમાત્મા ભી બેદાગ નહીં, ગ્રહણ સૂરજ નું ભી, ગ્રહણ સૂરજ નું ભી. ભાઈ ગુરુદાસ જી ને ઇસનું જેવે હલ કીતા, એક દલીલ મેં થોડે સામને એ રખના. બાકી ધન ગુરુ ગ્રંથ સાહિબ દીયા બાકી દલીલા એ મેં થોડે સામને કલ રખણ દી નિમાણી કોશિશ કરાંગા, ક્યુંક સમા હો ગયા. બોલ ચુક દી ક્ષમા. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી. એક ઓંકાર સતનામ કરતા પુરખ, નિર્ભવ નિર્વૈર અકાલ મૂરત, અજૂની સૈભં ગુરુ પ્રસાદ. હે પ્રાણનાથ ગોવિંદે કૃપા નિધાન જગત ગુરુ, હે સંસાર તાપ હરણે કરુણા.